0: हंगार
1: अंगार दो में दुर करी इकार गड़ फन रहे रिपीट इरे दिया गड़ तेरी हूँ आदि बुद्ध दो होकेरे में दमो बार गड़ तेरी हूँ
0: हंगार
2: हम एकने दिवे ही राज्य के अड़ूं
3: राज्य बेरु के फन्नानुंगे एम में फाहुगे मसक्के तका दायरा के शौकुवेरी खबर तक आएगो
4: फिल्मी दुनिये
5: सिनेमा तकुं सीरीज तकुं आदि फिल्म तकुं
6: निकमिंग आने के कन्ये कुनुआन
7: अनु माफ करे कमना
3: ફિલ્મી ફણાનુના ગુળુંહુરી ખબરત
8: ઓટીટી પ્લેટફોર્મ તવગે સીરીઝ તકા કુરુ ફિલ્મ તકુગે વાહકત
9: દિવેરાચે ગડુ મુનફુહી ફિલ્મગે દાયરાયા ફિલ્મી એકીએકી ખબરત ગેનિસ તિનુમા
4: ફિલ્મી દુનિયે હોનીર દુવહુગે મેંદુરુકુરી 11 કડી ફણરા
3: એંહાસ 4340 નુએ કિલોહર્ટ્ઝ મીડિયમ વેવ આદિ 890 મેગાહર્ટ્ઝ એફએમ બેન્ડ
8: હમે કણી દિવેહિ રાજ્ય કે અડુ
9: મુનફોય ફિલવાદે માલુમાત કે ખઝાના મુસને કોદે એમ મે ઇતબાર કુરવે બાવરિયા
10: દિવેહિ રાજ્ય કે અડુ
9: ઇંહા સાતરસ્તેક 40 નોએ કિલોહર્ટ્ઝ મીડિયમ વેવ 89 મેગાહર્ટ્ઝ એફએમ બેન્ડ